0: ये आकाशवाणी बांसवाड़ा का माही चैनल है एफएम बैंड 101.3 मेगाहर्ट्ज पर। प्रातः के 6:45 हो चुके हैं। आइए श्रोताओं, अब आपको सुनवाते हैं किसान श्रोताओं का अपना कार्यक्रम खेती नी बात।
1: खेती नी बात कार्यक्रम हमारा सब भाइयों ने बहनों ने सौराठी की रीता बहनों राम राम राम राम भाइयों ने बहनों। હવે આપણે સોરા ઉપર પોલી હાઉસ ને બારામે વાત કરો કે પોલી હાઉસ મે કૃષિ આપણે ભરતી કરી શકો। પોલી હાઉસ એક નિયંત્રિત પર્યાવરણ ની તકનીક હૈ જેમે પારદર્શી પ્લાસ્ટિક થી બનેલા ઢાંચા મે ફસલે આપણે ઉગાડો। આ એક આધુનિક તકનીક હૈ, સંરક્ષિત ખેતી ની તકનીક હૈ ને આણમે પ્લાસ્ટિક શીટ થી ઢાંચો બનાવી એણમે તાપમાને નિયંત્રિત રાખી ને નમી મે ફસલે ઉગાડી। આ એક ખૂબ અચ્છી તકનીક હૈ, આધુનિક તકનીક હૈ ને આનથી ઘણા લાભ હૈ। તો આપણે આને લાભ ની ચર્ચા કરવા તો એક તો આનો બે મોસમ ફસલ ઉત્પાદન થા, મતલબ જેનો મોસમ નહી હો એવો ભી આપણે ફલે સબ્જી પોલી હાઉસ દ્વારા ઉગાડી શકો। જે ફસલે ઉગી એનો બજાર મે મૂલ્ય ભી અધિક પ્રાપ્ત થા। બીજું બે મોસમ ની ફલ સબ્જી આપણને ખાવા મળી। એને અલાવા પોલી હાઉસ મે જે સબ્જી ઉગાડો એણમે આપણને કીટ થી બીમારી થી ખરાબ મોસમ થી બચાવ। ખરાબ મોસમ હો કે તેજ ધૂપ હો, બારિશ હો, પાલા પડે એન થી ભી સબ્જીઓ નો અને ફલો નો જે ભી ફસલે આપણે ઉગાડો એણમે બચાવ થા। આણમે એક તો સંસાધન ની ભી બચત થા। આણમે ડ્રીપ સિંચાઈ દ્વારા આપણે ઉપયોગ કરો એન હાથે ફર્ટિગેશન તકનીક નો ઉપયોગ કરો જેથી કે પાણી ઉર્વરક ની 50-70% સુધી બચત થઈ જાય। બીજું પોલી હાઉસ મે ફસલ કરવાનો એક લાભ એ ભી હૈ કે આમે બેદાગ ને ઉત્તમ ગુણવત્તા વાળો ફળ ને સબ્જી આપણને પ્રાપ્ત થાય। તો આ પોલી હાઉસ મે ખેતી નો કુછ લાભ હૈ। બીજું પોલી હાઉસ નો કે આણમે એક નિયંત્રિત વાતાવરણ રહે, આણમે તાપમાન, નમી, પ્રકાશ, હવા સબ નિયંત્રિત રહે જેથી ગરમી ની ફસલ સર્દી મેં સર્દી ની ફસલ ગરમી ભી મળી જાય। પોલી હાઉસ મે મુખ્ય ફસલે હૈ શિમલા મિર્ચી હૈ, આપણે જે બજાર મે દેખો અલગ અલગ રંગ ની શિમલા મિર્ચી મળી તો રંગીન શિમલા મિર્ચી અને પ્રમુખ ફસલ હૈ। બીજું પોલી હાઉસ મે બીજ રહિત ખીરા, પંથા, ચેરી, ટમાટર, બ્રોકલી, સ્ટ્રોબેરી, જરબેરા, ગુલાબ આવી ફસલે આસાનથી ઉગાડી શકો। આણમે લાગત હૈ આપણે દેખો તો 32-38 લાખ ની લાગત પ્રતિ એકર મે આવે ને આના બદલે સરકાર હૈ સબસિડી ભી આલે 50-70% સબસિડી હૈ આપણે જે રાજ્ય સરકાર હૈ એ આલે ને મહિલા ને ભી 70% તક ની સબસિડી મળે। અગર આપ પોલી હાઉસ આપણે લગાડવા ચાહો અને પોલી હાઉસ મે ખેતી કરવા જાઓ તો સરકાર ની તરફ થી આ સુવિધા આપણને મળી રહી। આણમે ફૂલો મે જરબેરા, ગુલાબ, ગેંદા ની ખેતી થા, ફળો મે સ્ટ્રોબેરી, પપીતા વગેરે આપણે ફળો ને ઉગાડી શકા આણમે ને આણમે કમાઈ ભી અચ્છી થા કે 3,000 વર્ગ મીટર મે 15-20 લાખ ની લગભગ કમાઈ થઈ જા। તો અગર સહી પ્રબંધન ને હાથે આપણે પોલી હાઉસ મે કૃષિ કરો 15-20 લાખ રૂપિયા નો શુદ્ધ મુનાફો હૈ કિસાન વો હૈ કમાઈ શકી। પોલી હાઉસ એ ખુબ અચ્છું હૈ, એમને ખેતી કરીને આપણે ભી ઘણી પ્રકારનો મુનાફો પ્રાપ્ત કરી શકો। આન બદલે કુછ ચીજે હૈ જે આપણે ધ્યાન રાખવી જોઈએ કે જેમ કે પોલી હાઉસ આપણે લગાડી રહ્યો તો સ્થાન નું ચયન ખુબ મહત્વપૂર્ણ હૈ। સ્થાન એવું ચુનવું જોઈએ દાડો ભર ધૂપ રહે, હવા કમ હો અને સિંચાઈ ની અચ્છી વ્યવસ્થા હો। પોલી હાઉસ ની દિશા ભી પૂર્વ પશ્ચિમ રહેવી જોઈએ તાકી સૂર્ય નો અધિકતમ પ્રકાશ પ્રાપ્ત થઈ જાય। બીજું એ ભી ધ્યાન રાખવું હૈ કે અગર પોલી હાઉસ મે ખેતી કરી રહો, ખેતી કરવા પહેલે આપણને પ્રશિક્ષણ લેવું જરૂરી હૈ। કૃષિ વિજ્ઞાન કેન્દ્ર યા કૃષિ વિશ્વવિદ્યાલય થી તકનીકી પ્રશિક્ષણ લઈ લેવું જોઈએ કે પોલી હાઉસ મે હતી ખેતી કરવી ને એના બદલે હું સાવધાની રાખવી એની જાણકારી આપણને પ્રાપ્ત થઈ જાય। બીજું એ ભી ધ્યાન રાખવું હોય કે જે મિટ્ટી નો યા ફિર પાણી નો આપણે ઉપયોગ કરી રહ્યો એની ભી જાંચ કરાવી જોઈએ ને એને મિટ્ટી ને પાણી ની જાંચ કરાવવા બાદ એને અનુકૂળ જે ફસલો નો આપણને ચયન કરવું જોઈએ। તો આવી કુછ ચીજે જેનો આપણને ધ્યાન રાખવા પોલી હાઉસ મે અચ્છી તરહ થી આપણે ખેતી કરી શકવા। જે સરકારી યોજના હૈ એના માધ્યમ થી આપણે પોલી હાઉસ લગાડવા બદલે આવેદન કરી શકો ને એના આધાર ઉપર સરકાર હે સબસિડી આલેગા તો આપણે સરકારી સબસિડી ધન ખુદ નું લગાડી ને એક અચ્છું પોલી હાઉસ નું નિર્માણ કરી ઘણી પ્રકારની સબ્જી હૈ ફળ ની ખેતી કરી શકો ને અચ્છો મુનાફો કમાઈ શકો। તો કિસાન ભાઈ આપણે ક્ષેત્ર મે ભી કરી રહ્યા પોલી હાઉસ ની ખેતી ને ઘણા ભાઈ ઇચ્છુક ભી હૈ પર જાણકારી ની અભાવ મે કરી ન શકતા તો આની જાણકારી આપણને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઉપર ભી મળી જાગા। આની જાણકારી પ્રાપ્ત કરી ને પોલી હાઉસ લગાડીને અગર ખેતી કરી તો ખુબ અચ્છો મુનાફો કમાઈ શકી।
2: આ એવું વિષય હે જેના ઉપર આપણે કોઈ વાત કરી શકો પણ આજે સોરાનો ટેમ્પ બધો થઈ ગયો આજ તરીકે આજ્ઞા લો રામ રામ રામ રામ।

0: બહુ દેવન સારું પરદેશી બાજારમાં એક્સપોર્ટ સુવિધા કેન્દ્રને બધાવો દેર દેશનું કપડારી દિશાવરમાં વિક્રી બધાવણ માથે જોર દે રહી હૈ. વે નઈ દિલ્હીમાં ટેક્સટાઇલ કોન્કલેવ 2026 રા ઉદઘાટન રે મોકે બોલ રહ્યા હા. શ્રી સિંહ કહ્યો કે દિશાવરમાં વિક્રી સારું માલ ભેજનવાળા નવા લોગાને જાણકારી અર બધાવો દેવણ સારું ન્યારા ન્યારા દેશામાં એક્સપોર્ટ સુવિધા કેન્દ્ર ખોલ્યા જા રહ્યા હૈ.
1: हम 40 देशों को चिन्हित किया है और 18 ऐसे देश हैं जिनका जीडीपी अच्छा है और 6 जगह हम एक्सपोर्ट फैसिलिटेशन सेंटर खोला है. यहाँ नए लोगों को हम एजुकेट करते हैं, प्रोत्साहित करते हैं.
0: मुख्यमंत्री भजनलाल शर्मा आज फतेहपुर शेखावाटी रा चमड़िया कॉलेज रा खेल मैदान में राखी जा कार्यक्रम चूरू झुंझुनू और सीकर जिला में વિકાસ રા 1277 કરોડ રૂપિયાનું બત્તા ખર્ચવાળા કામ જનતાને સોંપ્યા. આમાં ભણાઈ લિખાઈ, સડક, બિજલી અર સ્વાસ્થ્ય સમેત ન્યારા ન્યારા હલકામાં બુનિયાદી સુવિધા મજબૂત બનાવવાવાળા કામ શામિલ હૈ. એ મોકે રાખીજી જનસભામાં મુખ્યમંત્રી કહ્યો કે 34,000 કરોડ રૂપિયા ખર્ચવાળી યમુના જલ પરિયોજના રા તેત 3 પાઇપ લીણાને જરીએ હથની કુંડ બેરાજ સીકર ચૂરુ ઝુંઝુનું અર આરસ આર રા હલકા તાઈ પીવણ રૂ પાણી પુગાયું ચાવેલા. વે સરકાર રી ઉપલબ્ધિયા રૂ જિક્ર કરતા થકા ગરીબાં રા ભલાઉં જુડી યોજનામાં રી જાણકારી અર ફાયદો પાત્ર લોકા તાઈ પુગાવણ રી અપીલ કીની.
2: ક્યા જિન વિકાસ પરિયોજનાઓં કા શિલાન્યાસ ઓર લોકાર્પણ કિયા હૈ વે શેખાવાટી ક્ષેત્ર કી પ્રગતિ કો નઈ ગતિ દેંગે. હમારા વિકસિત શેખાવાટી, વિકસિત રાજસ્થાન, વિકસિત ભારત કે નિર્માણ મે આપ સભી કા યોગદાન હો. મે આપ સભી સે અનુરોધ કરતા હું કે આપ ગરીબ કલ્યાણ કી યોજનાઓ તો જન જન તક પહોંચાયેંગે. એસા મેરા આપ સભી સે કહેના હૈ. આપકા વિકાસ આપકે દ્વારા હો યે સુનિશ્ચિત કરના હૈ.
0: ઈ વિજે જયપુર માં કાલ સપનો કી ઉડાન સશક્ત યુવા સંવાદ કાર્યક્રમ રાખ્યો ચાવેલા. રાજ્ય સ્તર રા ઈ કાર્યક્રમ માં મુખ્યમંત્રી નૌજવાન સાગે બાતચીત કરેલા અર નવી નોકરી લાગ્યા મોટિયારાને નોકરી લાગણ રા કાગઝાત દેવેલા. ઈ કાર્યક્રમમાં નશા મુક્ત યુવા માનવ શૃંખલા બનાઈ જાવેલા અર આંતરરાષ્ટ્રીય સ્તરમાંથે તમગા જીતણવાળા ખેલાડીઓ રો માન કર્યો જાવેલા. એ સમાચાર આપ આકાશવાણી જયપુર અજમેર સુન રહ્યા હો. રાજ્યની સગળી ગ્રામ પંચાયતમાં કાલ ગાંધી જયંતિ રે મોકે વિશેષ ગ્રામ સભામાં રાખર નવા આપરાધિક કાનૂના રે બારામાં જાણકારી દી જાવેલા. પોલીસ મુખ્યાલય કાનૂન જારી હુકમ રે મુજબ પોલીસ રા અહેલકાર નવા કાનૂના રા તેત ગામવાળા ના મિલન વાળા હક સાફ પ્રક્રિયા અને હિફાજત જુડિયા બદલાવના રી જાણકારી દેવેલા. વિધાનસભા અધ્યક્ષ વાસુદેવ દેવનાની રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અર પહેલીવાળા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી રી જયંતિ રે મોકે જનતાને શુભકામનાઓ દેતા થકા કહ્યો કે ગાંધીજી રા વિચાર આજી સમાજમાં શાંતિ, ભાઈચારા, સાફ સફાઈ અર સામાજિક સમરસતા રી સીખ દેવે હૈ. વે કહ્યો કે લાલ બહાદુર શાસ્ત્રી રી જિંદગી રી સાદગી, ઈમાનદારી અર કર્તવ્યનિષ્ઠ દેશ સેવારી મિસાલ પેશ કરે હૈ. દેશમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ABPMJAY રાતેત પાત્ર પરિવારોને સૂચિબદ્ધ અસ્પતાલોમાં હર સાલ 5 લાખ રૂપિયા તાઈરો બિના નકદ મુફ્ત ઇલાજ મુહૈયા કરાયો ચાવે હૈ. ઈ યોજનાને લાગુ થયા 8 સાલ પૂરા ફેંક્યા હૈ. પેશ હૈ એક રપટ.
3: યોજના કે તહત દેશ મે 48 કરોડ સે ઝ્યાદા કાર્ડ બનાએ ગયે હૈ. યે કાર્ડ સ્વસ્થ સુરક્ષા કી ગારંટી દેતે હૈ ઓર દેશ કી કરીબ 33% આબાદી કો કવર કરતે હૈ. ઇસકે તહત અબ તક 2 લાખ કરોડ રૂપે મૂલ્ય સે ઝ્યાદા કે 13.25 કરોડ સે ઝ્યાદા ઇલાજ કિયે ગયે હૈ. ઇસસે લોગો કે સ્વયં કી જેબ સે હોને વાલા ચિકિત્સા ખર્ચ કાફી કમ હુઆ હૈ. યે 27 સ્પેશિયાલિટી કે સાથ કરીબ 2000 પ્રક્રિયાઓં કે લિયે સ્વસ્થ સેવા પ્રદાન કરતા હૈ. યે દુનિયા કી સબસે બડી सार्वजनिक स्वास्थ्य सेवाओं में से एक है. इसके तहत 38,000 से ज्यादा सार्वजनिक और निजी अस्पतालों का नेटवर्क है. कुल मिलाकर ये कहा जा सकता है कि ये पहल प्राथमिक देखभाल और डिजिटल स्वास्थ्य सेवाओं से लेकर अस्पताल आधारित इलाज और स्वास्थ्य